0: Dari rāng liyā tūlō yāng shīng yōgwa.
1: Mō, ngā tētā nyō shīng yōg yū.
0: Tētā nyō wē?
2: Ā, hā sī, tā kāng bēn nā kīnyī mā tō pāntū, lē kā rā yū nē gyō sē jī chō tā.
3: Mā jū, mā jū, gō mā tē, gyō sē tā. Ngō tē kē, tē shē hī, kī rāng kē sī kī sī kī nā. Xiao yū ām lā lā, gō yā kār tū nē, kī rāng kē sī kī nā shī. Ngō yī mā tā nā, xē bā kīng shū, nē tā kā tā kā xē bā kīng shū.
4: Tāng tō yū.
3: Tāng tō yū bē.
4: Tāng tō yū, mā jī pī chī lā. Mī xiān tā kē mā xīm chī. Lō yōng jē lō mōng gu chī mū tē, kī jī tā kā rāng shī. Jī mā nē kī jī xiān tā rā shū dā.
3: Wā yā, ám lā, tā kī rāng lā, tō sū shū mē. Mā chū kīng dā.
4: Yōng ā.
3: Bāi
4: bāi. Bāi
2: bāi. Tēng yōng bē, mā gu gu gu dī yī nā, lō yī xīm sū wē.
3: Tēp xī mī tō, nī tā xiao yōng ám chū xiān tē yā mē bā. Mā rā nī sōng jāb lē kā xī rā yō mā rā bē.
2: Kē kua yā tū wē?
3: Mī tō.
2: Sēn bā nā kā lā, mō rā ám tīndrē chā nē tā xē chā kā mā yōm xē.
3: Kē xē tīndrē xē kio wā mā rā tā, jī xē nā xiao yōng kē mō rā ám tīndrē chā bā xī yū kī mā rī.
2: Hē cī, kīp sōng xē kā xē?
3: Xiao mē pā rā xē, sō xē ā jē kīp sōng chē kua chū.
2: Tīndrē, ngō cā mē bā lā.
3: Xē tā nō sōng wā, tē yā ngō cā yā mē bā sēng mā rī. Tē yā tō bā tū bā sēng tā kua chū mē.
2: Tā kā rā rī.
4: Ati, su tuan yu zhe, ati ta gyegu me, ten zhe sun bula. Se ni, pu xuan bada chung u zhu nye zhe, nga lo debu kyun ni mi du.
5: Lo ma liya kar du, bu gu tingin lo kubwa liya du. Ji zo ning ba yin na chang si kyab zhe, cha xa yi zhub ca yo shi.
4: Nye ku ni sing me, pu gen bu sing yu. An zui pu la kang bu da cha zhi che bu zhe, yi ne pu na ma lin tu gu zhe be.
5: Nye pu gen bu da, ge zhe che bi, bu gu tingin na. Ka san che xie ruo qing mi du. Yi nian pu zhen ge ku ni, ge zhe qie xia. Du si da du, ji da nian zhi bu zha. Po mu di, kang bu guo yu si le bu zha.
4: Zha bu zhe qie yu ne, po mu di ngan zu na da qi ga ma yung pa ka di ne.
5: Ji qie na pu qian bi, zi nan qi ge yu ge ri. Ran sam ni shi to da. Tan da pu qian ba le ge me ba. Di gar ta du na mu sui jie, nga ran ni la, chuo zong jie dian na yung gu ma shi ba.
4: Pu zhen ge ngui da jie, Lā jī lāng guā tāng tā jiāng gā tōng pī chīyab zhā bā.
5: Kā lō wē lā kī gu wū zhā bā, gyō gu tīng zhā kua yō shī. Zhā yī ngō nē lō lō lē shiā, tū mē sīm zhā jiāng chē tē yī.
4: Yōng ā yōng ā, nē sīm zhā chē mā yōng. Tā chē nē jī lō, kēn zhā chē wū rē.
5: Jī lē ē, kēn zhā chē wū tō nē chī gyō rī. Kōng tō pī tāng guā tī, kāng bō tōng bō sui jī, nā lō rā zāng mā sū gyō rī.
4: Chokhori mi ndo?
0: Ya, karche so.
4: Dagwa rishi thari yungu ne mozhi deje deye yo. Jilin gori geyo jamjan che deye yurshya. Chokhori mi ndo?
0: Nga ranyi nyamdo lo nye de, zendo khala sebi ma, karo chigdo sangu tinte chigdo wa.
4: Di chigh ma ri?
0: Manja ya karo ri.
4: Nye xie zui tingma so, kanda mi zu neng xi, mi nyi nyamdo deye du. Chang yin dian bu da, gibu di kyun ni min du.
0: Ngu ne chena, nye rang chang yin dian bu da, gibu ra chi, yung ro chena sengbi, ine mi suwa ma gui gili dintre chena yung gu ribe a.
4: Cang su nye rang ri, de siye yu ma ri. Kisi kang gu juyo na, nga lang gu po rin si, rang piye do si de, dine nga nye gawa chu nu chil nyob jira yu.
0: 南粗里的卡拉拉水球是吧？也都不会行为的。这边，提着钱的要去接，钱人点也是需要的。钱那钱嘛，我让你多多念啥子去采购，我让你考上你们到底啥子采购，我。啥子去接？考拉说是要的呗。考拉说是。考拉说就不，我让你现在啦，去接球是吧？现在还是接不接？
4: 现在我念念不到的，别得不了的。别得不了呀！哎，别得不了呀！你让学校听去，别得了又想跟着。俺老不想干咩，老就接着你朋友。
2: 今天你先没把这些，爹娘做学的，打脸死。
6: 加穷了。
4: 사제데 총기다 타 링즈 요르데 칼리 케버스다 칼리 아냐 멍구도
6: 왜 바시야 바시야
4: 지 체중가 도와 요치 린다 니시에 콘라 미 칸고 로브 시마도 티진 라 요네 칸고 르마 시
2: 제베
4: 라미테다 거르디 컨제르시도
2: 거르디 야오스도 야체가라 카르체 테르시도 데브잠게 크고 심부도 키랑게 숨는 시 미망고 대녀베 소스민도
4: 쇼케 미창 치로 침시 권다 로리에스나 초코 시부지 얻다 저 디네 파저 아
7: 서지망아 용매다
0: 쟤는 쟤는 얘나 제가 요
7: 마요라 자기 쳐는 거 제가 마요라 먼저 총주미 창매 마 총기나입니다 가서 지금 유신 거리 차도 나대요 우리 그저 삼바 랑채기 아우시라 유다 데스 쉽죠 할 삼대 우리 지엘 랑통미는 자디 저 제수 성부래 나 참여치 틀려면 역시리
0: 말해 음지부터 도우러 봐 쇼나 미지다 매봐 양월 종진아 초교님도 내가 세바 자자네 제가 구도 인상 단사 나라니 니지 제사베 지라 나라나 주의 라나 칸보다 서시 유사 제말 심제 정말지 나 소나 신의 야요마
7: 라사모 갈등 유 티제 대시 차라 라싱고 치아 차기레 맨 니란 세그베 니란 세야가 나 총진 템도 시라는 삼주 티제니 무슨네 신부체례라고 열삼주에 장게 시기도신규에 카무 예신규에 장게 파고다야 소신규에 장게 추제린신가 아유
0: 라자네 잔더러와
7: 자이너 장게 대주 신규 신규나 배도 짝기지 능창 사고함제 되어 기지 토도 진그 이스 야야야 초코미도